જેને ચરતી પોતે ઓનું પાણી જરૂર મળે, જેને ખોજ્યા ઓનું માર્ગ લપાય, જે સિખ ને મન જોડ કે અરદાસ કીધી હૈ ઓની અરદાસ ગુરુ જરૂર મન અરદાસ. અસી કેવી અરદાસ કરદી હૈ પૂરી નહીં હોતી, એના કારણ કી અરદાસ કરવા વાસ્તે થોડી જી સોજી છે. અરદાસ કરવા તીન ચીજા ખ્યાલ રખા. પહેલી ચીજ તો અરદાસ કરવા વેળે એ સોચના કે મેરી અરદાસ જૈદ હૈ કે નજૈદ, ક્યોંકિ નજૈદ અરદાસ ભી હો, ક્યોંકિ અરદાસ ચોર ભી કર. અરદાસ જેરી હૈ ચોર ભી કરદા હૈ, વૈ ભી આદમી ભી અરદાસ કર. અરદાસ જૈદ ની નજૈદ. પહેલી ચીજ આ અરદાસ જૈદ હોય. દૂજી ચીજ મન દેવ એ પૂર્વ તો સાવણા ચાહીદા કે જીસ ગુરુ કે મેં અરદાસ કર રહ્યા ઓ મેરી અરદાસ સુન રહે. તીજા મન દે અંદર દૃઢ વિશ્વાસ હોના ચાહીદા હૈ કે મના મેરી અરદાસ ભી જૈદ, ગુરુ ભી સુન રહ્યા હૈ, દૃઢ વિશ્વાસ કે પૂરી ભી જરૂરી. ਕਿੰਨੇ ਚੀਜ਼ਾਂ ਦੇ ਥੱਲੇ ਮਿਲ ਜਾਣਗੀਆਂ ਉਹ ਅਰਦਾਸ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਕਰੇ. ਜੇ ਅਰਦਾਸ ਵੀ ਜਾਏ ਤੇ ਇਹ ਵੀ ਮਨ ਦੀ ਖਿਆਲ ਹੈ ਗੁਰੂ ਜਾਗਦੀ ਜੋਤ ਹੈ ਸੁਣਦੀ, ਤੇ ਜੇ ਮਨ ਦੇ ਅੰਦਰ ਇਤਨੀ ਕਮਜ਼ੋਰੀ ਹੈ ਮਨਾ ਪਤਾ ਨਹੀਂ ਅਰਦਾਸ ਪੂਰੀ ਹੋਵੇ ਜਾਂ ਨਾ ਹੋਵੇ ਤਾਂ ਵੀ ਨਹੀਂ ਹੋਵੇ, ਕਿਉਂਕਿ ਥੋੜਾ ਜਿਹਾ ਵਿੱਚ ਫਰਕ ਪੈ ਗਿਆ, થોડા જે વિચ પૈ ગઈ ના મહારાજા રણજીત સિંહ એ પૂરું સ્ટેપ જનરલ